એકમના દનવી આળુગે વેરી રસકલા ખોય મિયળાય દરિયા કુલી બેની ઘોંફ દે કુંથોય એવ્વિસ ઇન્સાન કુ તિમંગ અળાગે ગયકુ નુબી હે એ મલાય કતા વિદાળવી ખંહુરી એ ફદૈને અલ્લો એકલાંગ ઇરાદ ખુરવ્વા ઇચ્ચં હદવતે એકલાંગ ખમકન્યા ખુરવ્વા ફિનમ એકમક વાહી ખુરવ્વા ખં કશ્વરી વાશે દેં એકમે વિદે

એકમના દિનવી આળુગે વીરી રસકલા ખોય મિયળાય દરિયકુલી બેની ઘોંફ દેખું થોય એવિસ ઇન્સાન કુથિમંગ અળાગે ગયકુ નુબીહે એ મલાય કતા વિદાળવી ખંહુરી એ ફદૈને અલ્લો એકલાંગ ઇરાદ ખુરવ્વા ઇચ્ચિં હદ્દવતે એકલાંગે ખમકન્યા ખુરવ્વા ફિનમ એકમક વાહી ખુરવ્વા ખં કશ્વરી વાશે દેં એકમે વિદે